સ્વાગત કરું હું અમારી આજની પરબાતની સભામાં. આપ સભામરી રહ્યા હો આપણો સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે. હું આપણે હાથે આપની ભુવનંજલિ પારેશર ને આજે વાર મંગળવાર ની તારીખ 23 જૂન 2026 નો દાડો હૈ. માઇન બુનો મેં દેખી રહ્યા હો કે આપણે સ્ટુડિયો ની ઘડી મેં પરબાતના 6 વાગી કે હૈ. તો હવે આપણે શરૂઆત કરો પરબાતની સભા મેં પ્રસારિત થવા વાળા કાર્યક્રમો ની સંક્ષિપ્ત રૂપરેખા. માઇન બુનો આજ સભા ની શરૂઆત કરાંગા સત્ય કી પહેલે ભક્તિ શ્રદ્ધા ને આસ્થા થી જોડ કાર્યક્રમ આરાધના થકી. એના મેં આપણા હામરંગા આજના સુવિચાર ની હાથે ભક્તિમય કીર્તન. અણસ ક્રમ મેં અગાડી બઢંગા કિસાન ભાઈ બોનો થકી જોડ કાર્યક્રમ ખેતીવાડી. આ કાર્યક્રમ આપ હામરી શકો ગા ઠીક 6:30 માટે. પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ને મુ આપની બોન અંજલિ પારેશર ની હાથે. એની કડી મેં આપણે બીજા કાર્યક્રમ ની શરૂઆત કરાંગા જેને કહે બાળકોનું બાળપણ એટલે કાર્યક્રમ સચ્ચા બચપન. આ કાર્યક્રમ આપ હામરી શકો ગા ઠીક 7 વાગે. પ્રસ્તુત કરતા કશિશ પારેશર ને મુ આપની બોન અંજલિ પારેશર ની હાથે. મહેનબોનો એની કડી મેં આપણે અગાડી રૂપ કરાંગા તમારી ને અમારી આવાજ કાર્યક્રમ યુવાઓની આવાજ ને આડી. આ કાર્યક્રમ આપ હામરી શકો ગા ઠીક 7:30 માટે. પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ને કશિશ પારેશર ની હાથે. એની કડી મેં આપણે અગાડી બઢંગા આપણે અધિકાર કાનૂન નિયમ થકી જોડો કાર્યક્રમ સચ્ચા સ્વરાજ. આ કાર્યક્રમ આપ હામરી શકો ગા ઠીક 8 વાગે. પ્રસ્તુત કરતા અંજલિ પારેશર એટલે મુ તમારે હાથે રહેગા મારા રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ. અણસ ક્રમ મેં અગાડી બઢતા થકે આપણે રૂપ કરાંગા રાજસ્થાની ગીતો થકી જોડો કાર્યક્રમ લોક સંગીત. આ કાર્યક્રમ આપ હામરી શકો ગા ઠીક 8:30 માટે. માઇનબોનું બીજું કાર્યક્રમ શરૂ થાગા ઠીક 9 વાગે. કાર્યક્રમ હમારા સ્વાસ્થ્ય. આ કાર્યક્રમ લઈને આવેગા અમારી રેડિયો સાથી કશિશ પારાશર ને મનીષા પટેલ. એને બાદ માઇનબોનું ઠીક 9:30 માટે આપ હમરોગા કાર્યક્રમ સમસ્યા સમાધાન. અને આ કાર્યક્રમ લઈને આવેગા અમારી રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ ને મો આપની બોન અંજલિ પારાશર. એને બાદ માઇનબોનું મનોરંજન ની તાકા પૂરી ભરમાર જેના આપ હમરોગા કાર્યક્રમ ફિલ્મ સંગીત. માઇનબોનું અમારી અબ તકી હિન્દી મુલાકાત થાગા કાર્યક્રમ હમારી બાત આપકે સાથ મેં ઠીક 10 વાગે. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી. એને બાદ શરૂ થાગા આપની પસંદનું કાર્યક્રમ આપકી ફરમાઈશ જેને આપ હામરી શકો કા પરબાતે 11 થકી બપોરની 1 વાગ્યાના મેસમી. અગર આપ ભી આપની ફરમાઈશ નું કીર્તન હમરું ચાહો તો મને લખીને મોકલી શકો ફિલ્મનું નામ ગીતના બોલ આપનું નામ ને આપના ગામનું નામ અમારે અણો વોટ્સઅપ નંબર માટે. અમારો નંબર હે 9460051234. તો ભાઈ બોનો આ તો હતી આપણે પરબાતની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા ને આસ્થા થકી જોડ કાર્યક્રમ આરાધના થકી.

0: કાર્યક્રમ ખેતીવાડી હમરવારા હંગ્ર ભાઈ બુનો ને આપની બોન અંજલિ
1: ને આપની બોન જાગૃતિ નો રામ રામ.
0: ભાઈ બુનો આપ હમરી રહ્યો આપણું સામુદાયિક રેડિયો વાગર રેડિયો 90.8 FM માતે ને આપ સબનો ઘણીમાન સ્વાગત કરો હો અમારે આજની કાર્યક્રમ ખેતીવાડી મે.
1: હવે કિસાન ભાઈ બોન લઈને હાજર થઈ ગયા કાર્યક્રમ ખેતીવાડી ને એક ના વિષય ને હાથે. આજના કાર્યક્રમ ને માધ્યમ થકી અંજલિ બોન આપણે વાત કરવા રહ્યા કે વરસાદ ને પહેલે આપણે ખેતી ની રખરખાવ હરતે કરી શકા.
0: હવે
1: તો ખેતી ની રખરખાવ હરતે કરે એના બારે વાત તો કરંગા, પણ શરૂઆત મેં આપણે હમરેલા અંકિત ને મોરે કરા આપણી વાતે.
0: હવે તો ભાઈ બોનો આપ સાંભળતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માં.

0: ભોજન, સ્થાનિક ખાવાનું ખાતા હતા, પેદલ હિંડતા હતા, ખેતરમાં બગીચા મેં જતા, એ ઘણા આકારની ચીજે કરતા હતા. એ તે વખત આપણું જે જીવન હતું એ અસલ હતું, પણ અવડેના ટાઈમે આધુનિક જીવનને કારણે આપણી જે ગતિ હૈ એને રફતાર પકડી લીધી હૈ, ને ધીરે ધીરે આપણે પ્રકૃતિ થકી દૂર થતા જઈ રહ્યા. તો ભાઈ બુનુ, આના ઘણા આકારના કારણ થઈ શકે, ને એને કારણ આપણે દેખી રહ્યો મનીષા બુન કે આપણું જે શરીર હૈ, મન હૈ, આપણો જે રિશ્તો હૈ એ ભી ખરાબ થતા જઈ રહે. આજે કાર્યક્રમમાં આપણે એ જાણંગા કે પ્રાકૃતિક જીવનશૈલી દૂરીના શું કારણ હૈ, ને આનો પ્રભાવ આપણે જીવન માટે શું પડે, ને સમાધાન ના શું ઉપાય થઈ શકે.
1: હવે અંજલિ બોન, તો આના વિશે માટે આપણે ભાઈ બોનો કથી ઘણા આકાની વાત રીંગા હું અબર હામળા ગીત ને મોરે કરા આપણી વાતી.
0: હવે તો ભાઈ બોનો આપ હામળતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગ રેડિયો 90.8 FM માં.

0: સમાધાન મેં. સિમકી અંજલિબુન ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણ વાત કરવા વાળા હો કે પ્રાકૃતિક જીવનશૈલી થી આપણ હેતે દૂર થઈ રહીએ હા ને એના સમાધાન હું હે. ભાઈ બનો આપણે દેખા હ કે પ્રાકૃતિક જીવનશૈલી વે હે જેન મેં આપણ જીવન પ્રકૃતિને નિયમની અનુસાર ની વેને સંસાધને અનુરૂપ આપણ જીવ હ વેને અનુસાર આપણ સંતુલિત ભોજન કરે હ નિયમિત દિનચર્યા રાખ હ આપણી શારીરિક શ્રમ કરે હ અને સ્વચ્છ વાતાવરણ બનાવીને રાખ હ પર્યાપ્ત નીંદ લ હ માનસિક શાંતિ અને પર્યાવરણ ને પ્રત્યે આપણી જિમ્મેદારીને આપણ સમજ હ. બહેન બનો પ્રકૃતિ ખેને એવા ઘણા કાના તત્વ હે જે આપણે બલદે ઉપયોગી હે જેમ કે પ્રકૃતિ આપણે તાજું ભોજન આલે હે નિયમિત વ્યાયામ ને શારીરિક ગતિવિધિ આપણ હે કહ સૂર્ય ભગવાન ઉગે હે ને સૂર્ય ભગવાન અસ્ત થાય હે એના અનુસાર આપણે દિનચર્યા હે વે શરૂ થાય હે સ્વચ્છ જળ ને શુદ્ધ વાયુ આપણે મળે હે માનસિક સંતુલન ને સકારાત્મક સોચ રહે હે પ્રકૃતિ ને હાથે જોડાવ ને પર્યાવરણ સંરક્ષણ હે વેનું બે આપણ ધ્યાન રાખ.
1: હવે મનીષા બોન આપણે દેખ કે મનુષ્ય ની પ્રકૃતિ નો સંબંધ એટલો જ પુરાનો હે જેટલા આપણા સ્વયંનું જીવન હે. પ્રકૃતિ આપણાને જિંદગી આપે બી કીધું આપણાને હવા પાણી ભોજન ને જીવન ને આવશ્યક જે બી ચીજ આપણને જુએ હે એ આલે હે. આપણે દેખો હ કે પહેલા તકી જે મનુષ્ય હે એ પ્રકૃતિ ને હાથે તાલમેલ બનાવીને ચાલતો આપેલું હે. પણ આવડેના ટાઈમ માં આપણે દેખી રહ્યો કે આ જે જીવનશૈલી હે એ બદલી ગઈ હે. આજે મન કરશે હે એ વધારે કરીને બંધ કમરા મેં શ્રેવ પસંદ કરે હે એને કૃત્રિમ જે સાધન હે એના માટે એની નિર્ભરતા થઈ ગઈ હે. ભોજન ભી પ્રાકૃતિક કમ થઈ ગયું હે જીવનશૈલી મેં ભાગદોડ વધી ગઈ હે એનું પરિણામ આપણે દેખો હ કે શારીરિક ને માનસિક સમસ્યા આપણે સામે આવી છે હે. આજે આપણે દેખો હ કે પરબાતી ઉઠીને આપણે જે તાજી હવા પહેલાના ટાઈમમાં લેતા હતા આવડેના ટાઈમમાં આપણે મોબાઈલ સ્ક્રીન ને લઈ લીધી હે. પૌષ્ટિક ને પારંપરિક જે ભોજન હતું એનું સ્થાન પેકેટ બંધ જે ખાદ્ય પદાર્થ એને લઈ લીધું હે. પેદલ હેન્ડવાની જગ્યાએ આપણે વાહનનો પ્રયોગ કરી રહ્યો ને વાતચીત બદલે આપણે સોશિયલ મીડિયાનો પ્રયોગ કરો હો.
0: હવે
1: ધીરે ધીરે આપણે કહી શકો કે આપણે આપણી જીવનશૈલી થકી દૂર થતા જઈ રહ્યો જે આપણે શરીર ને મન ને સંતુલિત નથી કરી પાતી.
0: હવે અંજલિબુન એને સાથે આપણે દેખો કે પ્રદૂષણ હે વો ભી બઢતું જઈ રહ્યું હે. વાયુ જળ ને ધ્વનિ પ્રદૂષણ હે વી ભી પ્રકૃતિ ને પ્રભાવિત કરી હે. પ્રદૂષિત વાતાવરણ ગતિ આપણ દેખો આપણે સ્વાસ્થ્ય હે વો ભી પ્રભાવિત થાય હે ને આપણી જે દિનચર્યા હે વે ભી અનિયમિત થઈ ગઈ હે. જેમ કે આપે કહ્યું કે આપણ રાતે મોબાઈલ ચલાડો દેરખતી ઉઠો ને ભોજન એવો આપણે નિયમિત નથી કરતો એન ખતી બી આપણે દેખો કે આપણે એવો પ્રકૃતિનું સંતુલન એવો બિગડતું જઈ રહ્યું હે. આ સંજલિબુન આપણ વાત કરે કે પ્રાકૃતિક જીવનશૈલી થી દૂરી ના હું દુષ્પરિણામ થઈ શકી તે આપણે દેખો કે આપણે જીવન સંબંધિત ઘણા કાના રોગ હિંવી વધી જઈ હે. જેમ કે મધુમેહ ઉચ્ચ રક્તચાપ મોટાપો હૃદય રોગ ને થાઇરોઇડ જેવી સમસ્યા હિંવી વધતી જાય હે. આન ખતી આપણે દેખો કે આપણે જીવનશૈલી હે અસ્વસ્થ થઈ શકે એને સાથે માનસિક તનાવ ને અવસાદ હે વો ભી વધી જાય હે. કમજોરી આવી જાય ને આપણી પ્રતિરક્ષા પ્રણાલી હે કમજોર થઈ જાય હે. આપણ દેખો કે નિંદર જેવી સમસ્યા હે વી ભી વધી જાય હે. મોબાઈલ ને ઇલેક્ટ્રોનિક ઉપકરણો નો આપણ વધારે ઉપયોગ કરંગા તે એણ ખતે આપણ દેખો કે આપણે જે નીંદ હે વે ભી પ્રભાવિત થાયગા જેન ખતે આપણે થકાન મહેસૂસ થાયગા ને આપણે ચીડચીડું પણ આવી જાયગા.
1: હવે મનીષા બોન આપે સહી કીધું તો જેમ કે આજે કાર્યક્રમ માં આપણી ઘણી અસલ વાતે ચાલી રહી હે આપણા ભાઈ બોનો થકી કે હર તે પ્રાકૃતિક જીવનશૈલી બગડવાને કારણે આપણે જીવનમાં સમસ્યા થઈ રહી હે. જેમ કે આપણે દુષ્પરિણામની વાત કરી આ સવે આના સમાધાનની વાત કરો તો ભાઈ બોનો આપણને વધારે થકી વધારે ટાઈમ પ્રકૃતિને હાથે વિતાવવું જોઈએ. રોજે આપણને થોડું શું સમય કાઢીને ખુલ્લા વાતાવરણમાં બેવાની આદત નાખવી હે. પરબાતે આપણે ફરી શકો બાગવાની યા પેડ પૌધની દેખભાલનું કાર્ય સંભાળી શકો એની સાથે આપણે સ્થાનિય અને મોસમી ભોજન આપણને અપનાવવું હોગા. આપણે મોસમ ને અનુસાર ઉપલબ્ધ જે ફળ હે સબ્જી હે પારંપરિક જે ભોજન હે એનાનું વધારે સેવન કરવું હોગા જેનથી આપણા શરીરને વધારે લાભ મળે. એની સાથે બહેન બોનું આપણને શારીરિક ગતિવિધિને પાસું અપનાવવું હોગા. પેદલ હેન્ડવું સાયકલ ચલાવવી યોગ કરવું નિયમિત વ્યાયામ આ આપણી જીવનશૈલીના મહત્વપૂર્ણ હિસ્સા હે. અગર આપણે ફેરે તકી અણી સબ ચીજને અપનાવંગા મનીષા બોન તો આપણે ઘણા કાની સમસ્યા તકી બચી શકો. જેમ કે આપણે જાણ્યું કે પહેલાના ટાઈમમાં આપણે ઘર તકી બહાર થઈ નીરતો હતો ને આવડેના ટાઈમમાં એ સબ ટાઈમ સ્ક્રીન ટાઈમ લઈ લીધું હે તો આપણને મોબાઈલ ને બીજી જે ઉપકરણ હે ડિજિટલ એણન તકી દૂરી કરવાની જરૂરત હે. કહેવાનું મતલબ એ હે કે બે મેં સંતુલન દૂરી તો આપણે કહી શકો કે સંભવ નથી પણ સંતુલિત માત્રામાં ઉપયોગ કરીને આપણે એની સમસ્યા થકી બચી શકો. પરિવારના જે મન કહી એને હાથે બેહીને ખાવાનું ખાવું જોઈએ વાતચીત કરવી જોઈએ ને સામૂહિક ગતિવિધિઓમાં ભાગ લેવા થકી રિશ્તો મજબૂત થાય હે. પેડ લગાડવું પાણી બચાવવું સ્વચ્છતા બનાવી રાખવું પ્રકૃતિને પ્રત્યે આપણી જે જિમ્મેદારી હે એને બી આપણને નિભાવવી હોગા.
0: હવે અંજલિબન એના સાથે આપણ કેવું ચાંગા કે અગર આપણ આ પ્રાકૃતિક જીવનશૈલી અપનાવંગા તે એના ખતે આપણે ઘણા કના સ્વાસ્થ્ય લાભ મળેગા જેમ કે આપણે સ્વાસ્થ્ય વો બહેતર રહેગા આપણે માનસિક શાંતિ મળેગા ને આપણે પ્રતિરક્ષા પ્રણાલી હે વે બી મજબૂત થાયગા અગર આપણ પૌષ્ટિક ભોજન ને સ્વસ્થ જીવનશૈલી ને અપનાવંગા તે આપણે શરીર હે વો રોગ મુક્ત રહેગા ને આપણે પ્રતિરક્ષા પ્રણાલી હે વે મજબૂત થાયગા એને સાથે આપણ દેખો કે આપણે બરાબર નીંદ લેવી હે પ્રાકૃતિક દિનચર્યા ભાઈ બહેનો આપણ અપનાવંગા ને વેન હિસાબ કરતા આપણ નીંદ લંગા તે આપણે શરીર ને હે વો બી બરાબર આરામ મળેગા એને સાથે ભાઈ બહેનો સ્વસ્થ જીવનશૈલી અપનાવીને આપણ લોકોને ગંભીર બીમારી ને ખતર ખતી બચાવી શકો એન ખતે આપણે એવી ઉંમર હે વે બી વધાર વધેગા
1: હવે મનીષા બોન આપણા ભાઈ બહેનો કેવું ચંગા કે પ્રાકૃતિક જીવનશૈલી થકી દૂરી આજની એક ગંભીર સમસ્યા થઈ ગઈ હે પણ આને કોઈ દેખતું બી નથી આનો પ્રભાવ જે હે એ કેવલ સ્વાસ્થ્ય માટે જ નહીં બલકે આપણા માનસિક શાંતિ સામાજિક સંબંધ ને પર્યાવરણ માટે ભી પડે હે આપણને આપણા જીવનમાં નાના નાના બદલાવ કરીને તેમ માટે હોવું હોગા પ્રાકૃતિક ભોજનને અપનાવવું હે શારીરિક ગતિવિધિ કરવી હે ને પ્રકૃતિને હાથે સમય વિતાવવું હે તો આપણે એક સ્વસ્થ સંતુલિત જીવનને આડી વધી શકંગા બાઈનબોનું પ્રકૃતિ આપણી જરૂરત હે વિકલ્પ નથી એટલે આપણને આધુનિક જીવનને પ્રાકૃતિક જીવન જે હે એનાને બે નિવાસનું સંતુલન બનાવીને એક બહેતર સ્વસ્થ અને ખુશહાલ સમાજનું નિર્માણ કરવું હોગા
0: હવે અંજલિબોન એને સાથે કાર્યક્રમની માધ્યમથી આપણે ભાઈ બહેનોને કેવું જાંગા કે પ્રાકૃતિક જીવનશૈલી કરતી દૂરી આજે અનેક શારીરિક ને માનસિક ને સામાજિક સમસ્યાઓનું કારણ બની રહ્યું હે આધુનિક સુવિધા હે વને જીવનને આસાન તે બનાવ્યું હે પણ પ્રકૃતિ કરતી દૂરી બે આપણે બઢાવી નાખી હે જેમ કે આપણે દેખો કે આપણે સ્વાસ્થ્ય માટે નકારાત્મક પ્રભાવ પડે હે અસંતુલિત ભોજન શારીરિક નિષ્ક્રિયતા તણાવ ને પ્રદૂષણ ને અનિયમિત દિનચર્યાને કારણ ખતે આપણે દેખો કે આપણે જીવનશૈલીમાં ઘણા કારણે રોગ બળી રહીએ હે એવી સ્થિતિ ખતી બચવા બદલે આપણે આપણે દૈનિક જીવનમાં પ્રાકૃતિક આદતને ફેર ખતી અપનાવવું હે પૌષ્ટિક ભોજન કરવું હે નિયમિત વ્યાયામ કરવું હે યોગ કરવું હે પર્યાપ્ત નીંદ લેવી હે સ્વચ્છ વાતાવરણ ને એની સાથે પ્રકૃતિ સાથે જોડાવ કરીને આપણે જીવનને આપણ બહેતર બનાવી શકો બહેન બહેનો જીવનમાં સંતુલન ને ઉર્જા ને સકારાત્મકતા બી આપણે લાવવી હે અગર આપણે પ્રત્યેક વ્યક્તિ હવે છોટા છોટા પ્રયાસ કરેગા પ્રાકૃતિક જીવનશૈલીને અપનાવવાનું સંકલ્પ લેગા તે આપણે સ્વસ્થ પરિવાર મળેગા સ્વસ્થ સમાજ મળેગા ને સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ થાયગા એટલે ભાઈ બહેનો કેવું ચાંગા કે આપણે આધુનિક ને પ્રકૃતિના વેશમાં સંતુલન બનાવવું હે એવું જીવન અપનાવવું હે જો પ્રકૃતિને બી નુકસાન નહીં પહોંચાડેગા ને જેન ખતી આપણે જીવનશૈલી હે વે બી અસલ રહેગા
1: હવે ભાઈ બહેનો તો વાતે ઘણા કાની થઈ ગઈ હે અમારી કાર્યક્રમમાં કે હરતે આપણને પ્રાકૃતિક જીવનશૈલીને અપનાવવું હે અગર આપણે આને અપનાવંગા તેના હું દુષ્પરિણામ હે તો આશા કરવા મનીષા બોન કે આ હંગરી વાત આપણે ભાઈ બોન ને ગમી હોગા કેમ કે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટો પડવાનું તો સૂટો તો પડે પણ સાથે પહેલા આપણે ભાઈ બોન ને કાર્યક્રમ નું પતું ઉતાર દો તાકે આજનો આ કાર્યક્રમ એના કેવું લાગ્યું એની બારામાં એ રાય સુઝાવ આપણને આલી શકીએ આપણે અણપતા માટે
0: હવે ભાઈ બોનો લખી લો અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલી આપ મને ફોન કરી શકો અમારે એના ફોન નંબર માંથી અમારું ફોન નંબર હે 9460051234
1: ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ અણસ ટાઈમ માટે એક ના વિષય ને હાથે તારું દી રામ રામ રામ રામ

જય ગુરુ ભાઈ બોનું આપ સૌનું ગણમાન સ્વાગત કરું હું અમારી આજની હાંસીની સભામાં. આપ સૌ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 98.8 FM માટે. હું આપને હાથે આપની બુનંજલિ પારશર ને આજે વાર મંગળવારની તારીખ 23 જૂન 2026 નો દાડો હૈ. ભાઈ બોનો મેં દેખી રહ્યા હોં કે અમારી સ્ટુડિયોની ઘડીમાં હાંસીના 5 વાગી ગયા હૈ. હવે આપણે શરૂઆત કરા હાજરી સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. ભાઈ બહેનો આજે સભાની શરૂઆત કરેંગા સપ્તકી પહેલે ભક્તિ શ્રદ્ધા અને આસ્થા થકી જુડુ કાર્યક્રમ આરાધના થકી. એના મેં આપણા હમરંગા આજના સુવિચારા ની હાથી ભક્તિમય ગીતાની અણસ ક્રમમાં અગાડી બઢંગા અમારી ને તમારી અવાજ કાર્યક્રમ યુવાઓની અવાજની અડી. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 5:30 માટે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટની કશિશ પારશ્રમની હાથી. ઇનિસ કડીમાં બીજા કાર્યક્રમની શરૂઆત થાગા જેને કહે બાલકોનું બાલકન એટલે કાર્યક્રમ સચ્ચા બચપન. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 6 વાગે પ્રસ્તુત કરતા કશિશ પારશરની મું આપની ગુણ અંજલિ પારશરની હાથી. ઇનિસ કડીમાં આપણે આગળ રૂપ કરંગા આપણે કિસાન ભાઈ બહેનો થકી જુડ કાર્યક્રમ ખેતીવાડી. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 6:30 માટે પ્રસ્તુત કરતા અંજલિ પારશર એટલે મું ને મારે હાથે રહેગા મારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ. એની જ કડીમાં આપણે આગાડી બળંગા આપણે અધિકાર કાનૂન નિયમ થકી જુડું કાર્યક્રમ સચ્ચા સ્વરાજ. આ કાર્યક્રમમાં સાંભળી શકો કા ઠીક 7 વાગે પ્રસ્તુત કરતા અંજલિ પારશર એટલે મોને મારે હાથે રહેગા મારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ. એને બાદ ભાઈ બહેનો બીજો કાર્યક્રમ શું થાગા ઠીક 7:30 માટે કાર્યક્રમ અમારા સ્વાસ્થ્ય. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી કશિશ પારશર ને મનીષા પટેલ. એને બાદ ભાઈ બહેનો ઠીક 8 વાગે આપ હામરોગા કાર્યક્રમ સમસ્યા સમાધાન. આ કાર્યક્રમ લઈને આવેગા અમારી રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ ની મું આપની ગુણ અંજલિ પારશર. એને બાદ ભાઈ બહેનો મનોરંજન ની થાકા પૂરી ભરમાર જેને આપ હામરોગા કાર્યક્રમ ફિલ્મ સંગીત. 9 થી 10 વાગે સુધી આપ હામરોગા કાર્યક્રમ શામક હશે. તો ભાઈ બહેનો આ તો હતી આપણે હાજરીની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા અને આસ્થા થકી જુડું કાર્યક્રમ આરાધના થકી.

0: કાર્યક્રમ ખેતીવાડી હમરવારા હંગ્ર ભાઈ બુનો ને આપની બોન અંજલી
1: ને આપની બોન જાગૃતિ નો
0: રામ રામ. ભાઈ બુનો આપ હમરી રહ્યો આપણો સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માતે ને આપ સબનું ઘણમાન સ્વાગત કરો હો અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મે.
1: હવે કિસાન ભાઈ બોન લઈને હાજર થઈ ગયા કાર્યક્રમ ખેતીવાડી ને એક ના વિષય ને હાથે. આજના કાર્યક્રમ ને માધ્યમ થકી અંજલી બોન આપણે વાત કરવા રહ્યા કે વરસાદ ને પહેલે આપણે ખેતી ની રખરખાવ હરતે કરી શકા.
0: હવે
1: તો ખેતી ની રખરખાવ હરતે કરે એના બારે વાત તો કરંગા, પણ શરૂઆત માં આપણે સાંભળતા અંકિત ને મોરે કરા આપણી વાતે.
0: હવે તો ભાઈ બોનો આપ સાંભળતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માં.

0: અંજલિ બોન ગીત ત્યાં આવીશું પૂરું, અને આ ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બોનો સ્વાગત કરો. આપણે આજના કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં સિમ કે અંજલિ બોન ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હા કે પ્રાકૃતિક જીવનશૈલી થી આપણે હેતે દૂર થઈ રહીએ હા ને એના સમાધાન હું હે.
1: હવે
0: ભાઈ બોનો આપણે દેખો હા કે પ્રાકૃતિક જીવનશૈલી વે હે જેન મેં આપણે જીવન પ્રકૃતિને નિયમની અનુસાર ને વેને સંસાધનને અનુરૂપ આપણે જીવ હા. વેને અનુસાર આપણે સંતુલિત ભોજન કરે હા, નિયમિત દિનચર્યા રાખે હા, આપણી શારીરિક શ્રમ કરે હા અને સ્વચ્છ વાતાવરણ બનાવીને રાખે હા, પર્યાપ્ત નીંદ લે હા, માનસિક શાંતિ અને પર્યાવરણ પ્રત્યે આપણી જિમ્મેદારીને આપણે સમજે હા. બહેન બનો પ્રકૃતિ ખેને એવા ઘણા કાના તત્વ હે જે આપણે બદલે ઉપયોગી હે, જેમ કે પ્રકૃતિ આપણે તાજું ભોજન આલે હે, નિયમિત વ્યાયામ ને શારીરિક ગતિવિધિ આપણે હિક હ, સૂર્ય ભગવાન ઉગે હે ને સૂર્ય ભગવાન અસ્ત થાય હે એના અનુસાર આપણે દિનચર્યા હે વે શરૂ થાય હે, સ્વચ્છ જળ ને શુદ્ધ વાયુ આપણે મળે હે, માનસિક સંતુલન ને સકારાત્મક સોચ રહે હે, પ્રકૃતિ ને હાથે જોડાવ ને પર્યાવરણ સંરક્ષણ હે વેનું બે આપણે ધ્યાન રાખો હ.
1: હવે મનીષા બોન આપણે દેખ કે મનુષ્ય ની પ્રકૃતિ નો સંબંધ એટલો જ પુરાનો હે જેટલું આપણું સ્વયંનું જીવન હે. પ્રકૃતિ આપણને જિંદગી આપે બી કીધું, આપણને હવા પાણી ભોજન ને જીવન ને આવશ્યક જે બી ચીજ આપણને જુએ હે એ આલે હે. આપણે દેખો હ કે પહેલા તકી જે મનુષ્ય હે એ પ્રકૃતિ ને હાથે તાલમેલ બનાવીને ચાલતું આપી રહ્યું હે.
0: હવે
1: આવડેના ટાઈમ માં આપણે દેખી રહ્યો કે આ જે જીવનશૈલી હે એ બદલી ગઈ હે. આજે મન કરશે હે એ વધારે કરીને બંધ કમરા માં શ્રેવ પસંદ કરે હે, એને કૃત્રિમ જે સાધન હે એના માટે એની નિર્ભરતા થઈ ગઈ હે, ભોજન ભી પ્રાકૃતિક કમ થઈ ગયું હે, જીવનશૈલી માં ભાગદોડ વધી ગઈ હે. એનું પરિણામ આપણે દેખો હ કે શારીરિક ને માનસિક સમસ્યા આપણે સામે આવી છે હે. આજે આપણે દેખો હ કે પરબાતી ઉઠીને આપણે જે તાજી હવા પહેલાના ટાઈમ લેતા હતા આવડેના ટાઈમમાં આપણે મોબાઈલ સ્ક્રીન ને લઈ લીધી હે. પૌષ્ટિક ને પારંપરિક જે ભોજન હતું એનું સ્થાન પેકેટ બંધ જે ખાદ્ય પદાર્થ એને લઈ લીધું હે. પેદલ હેન્ડવાની જગ્યાએ આપણે વાહન નો પ્રયોગ કરી રહ્યો ને બાતચીત બદલે આપણે સોશિયલ મીડિયાનો પ્રયોગ કરો.
0: હવે
1: ધીરે ધીરે આપણે કહી શકો કે આપણે આપણી જીવનશૈલી થકી દૂર થતા જઈ રહ્યો જે આપણે શરીર ને મન ને સંતુલિત નથી કરી પાતી.
0: હવે અંજલિ બોન એને સાથે આપણે દેખો કે પ્રદૂષણ હે વો ભી બઢતું જઈ રહ્યું હે. વાયુ જળ ને ધ્વનિ પ્રદૂષણ હે વી ભી પ્રકૃતિ ને પ્રભાવિત કરી હે. પ્રદૂષિત વાતાવરણ ગતિ આપણે દેખો આપણે સ્વાસ્થ્ય હે વો ભી પ્રભાવિત થાય હે, ને આપણી જે દિનચર્યા હે વે ભી અનિયમિત થઈ ગઈ હે. જેમ કે આપણે કહ્યું કે આપણ રાતે મોબાઈલ ચલાડો, દેર ખતી ઉઠો ને ભોજન એવો આપણ નિયમિત નથી કરતો, એન ખતી બી આપણે દેખો કે આપણે એવો પ્રકૃતિનું સંતુલન એવો બિગડતું જઈ રહ્યું હે. આ સંજરી બોન આપણે વાત કરીએ કે પ્રાકૃતિક જીવનશૈલી ખતી દૂરી ના હું દુષ્પરિણામ થઈ શકી તે આપણે દેખો કે આપણે જીવન સંબંધિત ઘણા પ્રકારના રોગ એવી વધી જઈ હે, જેમ કે મધુમેહ, ઉચ્ચ રક્તચાપ, મોટાપો, હૃદય રોગ ને થાઇરોઇડ જેવી સમસ્યા એવી વધતી જાય હે. આન ખતી આપણે દેખો કે આપણે જીવનશૈલી એવી અસ્વસ્થ થઈ શકે, એને સાથે માનસિક તણાવ ને અવસાદ એવો બી વધી જાય હે, કમજોરી આવી જાય ને આપણી પ્રતિરક્ષા પ્રણાલી એવી કમજોર થઈ જાય હે. આપણે દેખો કે નિંદર જેવી સમસ્યા એવી બી વધી જાય હે. મોબાઈલ ને ઇલેક્ટ્રોનિક ઉપકરણો નો આપણે વધારે ઉપયોગ કરંગા તે એણ ખતે આપણે દેખો કે આપણે જે નીંદ હે વે બી પ્રભાવિત થાયગા, જેન ખતી આપણને થકાન મહેસૂસ થાયગા ને આપણે ચીડચીડું પણ આવી જાયગા.
1: હવે મનીષા બોન આપે સહી કીધું તો જેમ કે આજે કાર્યક્રમ માં આપણી ઘણી અસલ વાતે ચાલી રહી હે આપણા ભાઈ બોનો થકી કે હર તે પ્રાકૃતિક જીવનશૈલી વગડવાની કારણ આપણે જીવનમાં સમસ્યા થઈ રહી હે. જેમ કે આપણે દુષ્પરિણામની વાત કરી, આ સવે આના સમાધાનની વાત કરો તો ભાઈ બોનો આપણને વધારે થકી વધારે ટાઈમ પ્રકૃતિને હાથે વિતાવવું જોઈએ. રોજે આપણને થોડું શું સમય કાઢીને ખુલ્લા વાતાવરણમાં બેવાની આદત નાખવી હે. પરબાતે આપણે ફરી શકો, બાગવાની યા પેડ પૌધની દેખભાલનું કાર્ય સંભાળી શકો, એની સાથે આપણે સ્થાનીય અને મોસમી ભોજન આપણને અપનાવવું હોગા.
0: હવે
1: આપણે મોસમ ને અનુસાર ઉપલબ્ધ જે ફળ હે, સબ્જી હે, પારંપરિક જે ભોજન હે એનાનું વધારે સેવન કરવું હોગા જેનથી આપણા શરીરને વધારે લાભ મળે. એની સાથે બહેન બોનો આપણને શારીરિક ગતિવિધિ ને પાસું અપનાવવું હોગા. પેદલ હેન્ડવું, સાયકલ ચલાવવી, યોગ કરવો, નિયમિત વ્યાયામ આ આપણી જીવનશૈલીના મહત્વપૂર્ણ હિસ્સા હે. અગર આપણે ફેરે તકી અણી સબ ચીજને અપનાવંગા મનીષા બોન તો આપણે ઘણા કાની સમસ્યા તકી બચી શકો. જેમ કે આપણે જાણ્યું કે પહેલાના ટાઈમમાં આપણે ઘર તકી બહાર થઈને રહેતો હતો ને આવડેના ટાઈમમાં એ સબ ટાઈમ સ્ક્રીન ટાઈમ લઈ લીધું હે, તો આપણને મોબાઈલ ને બીજી જે ઉપકરણ હે ડિજિટલ એણન તકી દૂરી કરવાની જરૂરત હે. કહેવાનું મતલબ એ હે કે બે મેં સંતુલન દૂરી તો આપણે કહી શકો કે સંભવ નથી, પણ સંતુલિત માત્રામાં ઉપયોગ કરીને આપણે એની સમસ્યા થકી બચી શકો. પરિવારના જે મન કહે એને હાથે બેહીને ખાવાનું ખાવું જોઈએ, બાતચીત કરવી જોઈએ, ને સામૂહિક ગતિવિધિઓમાં ભાગ લેવા થકી રિશ્તો મજબૂત થાય હે. પેડ લગાડવું, પાણી બચાવવું, સ્વચ્છતા બનાય રાખવું, પ્રકૃતિ ને પ્રતિ આપણી જે જિમ્મેદારી હે એને ભી આપણને નિભાવવી હોગા.
0: હવે અંજલિ બોન, એને સાથે આપણે કેવું ચાંગા કે અગર આપણે આ પ્રાકૃતિક જીવનશૈલી અપનાવંગા તે એને ખાતે આપણે ઘણા કના સ્વાસ્થ્ય લાભ મળેગા. જેમ કે આપણે સ્વાસ્થ્ય એવો બહેતર રહેગા, આપણે માનસિક શાંતિ મળેગા ને આપણે પ્રતિરક્ષા પ્રણાલી હે વે ભી મજબૂત થાયગા. અગર આપણે પૌષ્ટિક ભોજન ને સ્વસ્થ જીવનશૈલી ને અપનાવંગા તે આપણે શરીર હે વો રોગ મુક્ત રહેગા ને આપણે પ્રતિરક્ષા પ્રણાલી હે વે મજબૂત થાયગા. એને સાથે આપણે દેખો કે આપણે બરાબર નીંદ લેવી હે, પ્રાકૃતિક દિનચર્યા ભાઈ બોનો આપણે અપનાવંગા ને વેન હિસાબ કરતા આપણે નીંદ લંગા તે આપણે શરીર ને હે વો ભી બરાબર આરામ મળેગા. એને સાથે ભાઈ બોનો સ્વસ્થ જીવનશૈલી અપનાવીને આપણ લોકોને ગંભીર બીમારી ને ખતરખતી બચાવી શકો. એન ખતી આપણે એવી ઉંમર હે વે ભી વધાર વધેગા.
1: હવે મનીષા બોન, આપણા ભાઈ બોનો કેવું ચંગા કે પ્રાકૃતિક જીવનશૈલી થકી દૂરી આજની એક ગંભીર સમસ્યા થઈ ગઈ હે, પણ આને કોઈ દેખતું ભી નથી. આનો પ્રભાવ જે હે એ કેવલ સ્વાસ્થ્ય માટે જ નહીં, બલ્કે આપણા માનસિક શાંતિ, સામાજિક સંબંધ ને પર્યાવરણ માટે ભી પડે હે. આપણને આપણા જીવનમાં નાના નાના બદલાવ કરીને તેમ માટે હોવું હોગા, પ્રાકૃતિક ભોજન ને અપનાવવું હે, શારીરિક ગતિવિધિ કરવી હે ને પ્રકૃતિને હાથે સમય વિતાવવું હે, તો આપણે એક સ્વસ્થ સંતુલિત જીવનને આડી વધી શકંગા. બાઈનબોનું પ્રકૃતિ આપણી જરૂરત હે, વિકલ્પ નથી. એટલે આપણને આધુનિક જીવનને પ્રાકૃતિક જીવન જે હે એનાને બે ને વ્યસ્ત સંતુલન બનાવીને એક બહેતર સ્વસ્થ અને ખુશહાલ સમાજનું નિર્માણ કરવું હોગા.
0: હવે અંજલિ બોન, એને સાથે કાર્યક્રમની માધ્યમથી આપણે ભાઈ બહેનોને કેવું જાણગા કે પ્રાકૃતિક જીવનશૈલી કરતી દૂરી આજે અનેક શારીરિક ને માનસિક ને સામાજિક સમસ્યાઓનું કારણ બની રહ્યું હે. આધુનિક સુવિધા હે વને જીવનને આસાન બનાવ્યું હે, પણ પ્રકૃતિ કરતી દૂરી બે આપણે બઢાવી નાખી હે. જેમ કે આપણે દેખો કે આપણે સ્વાસ્થ્ય માટે નકારાત્મક પ્રભાવ પડે હે. અસંતુલિત ભોજન, શારીરિક નિષ્ક્રિયતા, તનાવ ને પ્રદૂષણ ને અનિયમિત દિનચર્યાને કારણ ખતે આપણે દેખો કે આપણે જીવનશૈલીમાં ઘણા કારણે રોગ બળી રહીએ હે. એવી સ્થિતિ ખતી બચવા બદલે આપણે આપણે દૈનિક જીવનમાં પ્રાકૃતિક આદતને ફેર ખતી અપનાવવું હે. પૌષ્ટિક ભોજન કરવું હે, નિયમિત વ્યાયામ કરવું હે, યોગ કરવું હે, પર્યાપ્ત નીંદ લેવી હે, સ્વચ્છ વાતાવરણ ને એની સાથે પ્રકૃતિ સાથે જોડાવ કરીને આપણે જીવનને આપણ બહેતર બનાવી શકો હમ. બહેન બહેનો, જીવનમાં સંતુલન ને ઉર્જા ને સકારાત્મકતા બી આપણે લાવવી હે. અગર આપણે પ્રત્યેક વ્યક્તિ હવે છોટા છોટા પ્રયાસ કરેગા, પ્રાકૃતિક જીવનશૈલીને અપનાવવાનું સંકલ્પ લેગા તે આપણે સ્વસ્થ પરિવાર મળેગા, સ્વસ્થ સમાજ મળેગા ને સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ થાયગા. એટલે ભાઈ બહેનો કેવું ચાંગા કે આપણે આધુનિક ને પ્રકૃતિના વેશમાં સંતુલન બનાવવું હે. એવું જીવન અપનાવવું હે જો પ્રકૃતિને બી નુકસાન નહીં પહોંચાડેગા ને જેન ખતી આપણે જીવનશૈલી હે વે બી અસલ રહેગા.
1: હવે ભાઈ બહેનો, તો વાત ઘણા કાની થઈ ગઈ હે અમારી કાર્યક્રમમાં કે હરતે આપણને પ્રાકૃતિક જીવનશૈલીને અપનાવવું હે. અગર આપણે આને અપનાવંગા તેના હું દુષ્પરિણામ હે. આશા કરવા મનીષા બોન કે આ હંગરી વાત આપણે ભાઈ બોનને ગમી હોગા, કેમ કે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટો પડવાનું. તો સૂટો તો પડે, પણ સાથે પહેલા આપણે ભાઈ બોનને કાર્યક્રમનું પતું બતાડ દો, તાકી આજનું આ કાર્યક્રમ એને કેવું લાગ્યું એની બારામાં એ રાય સુઝાવ આપણને આલી શકીએ આપણે અણપતા માટે.
0: હવે ભાઈ બોનો, લખી લો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધારા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલ આપ મને ફોન કરી શકો અમારે આ ફોન નંબર માંથી. અમારો ફોન નંબર હે 9460051234.
1: ભાઈ બોનો, ફેરી મલંગા અણસ કાર્યક્રમ અણસ ટાઈમ માટે એક ના વિષય ને હાથે તારુદી. રામ રામ રામ રામ.

આપણે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણની કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.